0: 94.6 98.2 आप सुन रहे हैं RM3। दररोज 10 से 11 आवो अमारी साथे।
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતો, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો। તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। શ્રોતો, આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ આજે 9 ઓગસ્ટ અને સવારના 10 વાગી ચૂક્યા છે। ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી। તો આજના દિવસની વાત કરીએ, આજે છે તિથિ છે ભાઈ એકાદશી, ને આપણે કહીએ છીએ મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષની ને એક કૃષ્ણ પક્ષની। તો કહેવાય છે ને કે ભાઈ નિઃસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે એ સારું જ થશે, લેટ ભલે થાય

પણ એનું પરિણામ આપણને સારું મળે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ નિઃસ્વાર્થ કર્મ કરતા રહો, કર્મનું ફળ હંમેશા સારું મળે છે. તો આજે એકાદશીનો દિવસ છે, તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ.

તમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિતા. ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ, અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. જેમ આજે અમને તમને કહ્યું કે ભાઈ આજે એકાદશીનો દિવસ છે, તો આ એકાદશીના દિવસે આજે અમે તમારા માટે થોડા ગરબા અને થોડા

રાડી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને આજે એકાદશીનો દિવસ છે. તો આજે એક સુંદર મજાની એક રેસીપી લઈને આવે છે તમારા માટે. તો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. તો એના માટે તમને જોઈએ છે 4 બાફેલા બટાકા અને 1/2 કપ આપણે કે સાબુદાણાને તમે રાતભર સુધી પલાળીને રાખી લો. સારી રીતે ધોઈને પછી એને પલાળી દો. પછી આપણે કહીએ ને સવારે જે આપણે સાબુદાણા બનાવવાના હોય તો બટાકાના જે વાફેલા બટાકા છે ને ભાઈ, એને સારી રીતે ઠંડા કરીને પછી આપણે સાબુદાણામાં મિક્સ કરી લઈશું. સાબુદાણા અને બટાકાને સારી રીતે મિક્સ કરીને પછી અંદર આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. પછી કહેવાય તો આપણે શેકેલા દાણાનો ભૂકો નાખીશું, તલ નાખીશું, લીલા ધાણા નાખીશું. બસ આ બધાને સારી રીતે મિક્સ કરીને અને સ્વાદ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે આપણે કહીએ તો ભાઈ થોડું આપણે મીઠું લઈ લઈશું અને પછી એમાં થોડુંક આપણે લીલા ધાણા નાખીશું. બસ આ બધાને સારી રીતે મિક્સ કરીને એક સુંદર મજાની એક ટીકી બનાવી લઈએ. ટીકી બનાવ્યા પછી ચાલો આપણે એને સેલો ફ્રાય કરી લઈએ. તો ચાલે ભાઈ, આજે સુંદર મજાના ભાઈ સાબુદાણાના વડા તમારા માટે રેડી થઈ ગયા છે એકાદશીના દિવસે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ, ગરબો લઈ લઈએ તમારા.

વાત કરીએ તો મેં માણસે છે તે પૂછ્યું સમયને કે દરેક વખતે હું કેમ હારી જાઉં છું, તો સમય બહુ સુંદર જવાબ આપ્યો કે ભાઈ તડકો હોય કે છાંયડો હોય કે પછી કાળી રાત હોય કે દિવસ હોય, ઠંડી રાત હોય કે પછી વરસાદ હોય, હું દરેક સમયમાં ચાલતો રહું છું, રૂકતો નથી. તો આપણે જ્યારે ઘલિયાળની વાત કરીએ તો ઘલિયાળભાઈ છે તે તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય કે ચાલતું જ રહે છે જ્યાં સુધી એનો સેલ પૂરો નથી થતો. બસ એવું જ છે ભાઈ, આપણે પણ ટાઈમની સાથે આપણે પણ આપણા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનો આગલો રાસ લઈએ.

લોકો ઘણીવાર એવા હોય છે કે ભાઈ સારા બનવા માટે જ ખાલી વખાણ કરે છે, ને આવા લોકોએ તેમના દિલ પર કંઈક હોય અને જીભ પર કંઈક બીજું લાવે છે. એટલે ઘણા લોકો એવા હોય છે કે ખાલી સારા બનવા માટે તમારા વખાણ કરે છે, પણ એમના દિલમાં કંઈક બીજું હોય છે ને જીભ પર કંઈક બીજું હોય છે. તો ચાલો ગુજરાતી ગીતોમાં આપણે આગળ વધીએ અને સુંદર વચન આગલું ગીત લઈ લઈએ દીપલ ગજરના અવાજમાં.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાવ્યા છે તમને ગમ્યા હશે. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.